ત્યાગ્યો છે બાદન જુડો રે રાણાજી થારો દેસડી લો રંગ ધૂડો નહીં બાદ થારો